દક્ષિણ ગુજરાત સિરિંગચંડોલે સેલકની લોજેક સેનાચાચ નજે આકાશવાણી લેને શુંજિક તાઈન ફેતો છુચોત શ્ગાદં ફેત છાદુક કસેતે છુચોત શ્ગાદં સ્કરમાં અપચુંગાં છોકપા ફિલ્મે લોરેક સંચિસલા ફુલન ફિલ્મે લોઈ દેક્રમે ગોઝુકપેકા ધર્માત્મા ફિલ્મે લો મુકેશ તંગ કંચનની સેનાચાત લોર સોમકન ઇન્દેવર એંગ લોયલ સ્ટિકન કલ્યાણજી આનંદજી